0: 다소나 되는 한 주기 양 미크추디 토부차 두리 네 디긴베기 양 룽집기네디 포베닌 것이 지부요래
1: 네셈질
0: 디긴베 사고직네 인지민지 매집게비야디 개첨시부 레샤
1: 네셈질
0: 니샥주 체사베시구르 미 부부 마다야 타카지기 마사차스 마티 야 차용도 자네 사브라랑도가
1: 네셈
0: 겐과 카직다 된다요 말씀체 미르 부부다 디식도가
1: 네셈
0: 인지민지 부부다 야메바 테네 추이게도 미나로로 이지다 된좀마 주입치야 장자 최고야 딘 개침시부리샤 하이스는 미샥주시도 자네 미기 치게스디 미 규바디가르 게뚜자네 규바스에바 다와숨자지고아리 디긴베게 마디 침부지에 매업체 춘주이네 곧 양파주 부부다 디제년가다 진체소나 곧 마디 교육거진소나 마가디 박샤테니 나로년가 제부야 차된베게 내주딘데 용식도와 디긴베게 인지민지 밍매하고 첸루야 밍매룹다 엄지 컨데스루스네 디체고야
1: 네세
0: 헤네세 주역토알이나 쇼다 룩샤다 딘데 차와그리키 된소체 쳔마나 쳔고야 다와숨으린가 파이스나 룩샤다 쇼다 된소 추두자네 마디 니야 니가 접체 차와그리키 수야르 꾀엔접고도와
1: 네셈차
0: 테네 마데다 된소 총소나 인지민지 남사 맹가르수 페고야 카지기야 두그리체체 맹가르 마용체 어즈멘더섬 두그리체체 테네 맹가르수 용두자네 베트주야메 차조도와
1: 네세
0: 딘제 멤버 내주유 제 마데 체소나 남사 남사수 맹가르 용고야데 켄치부리샤
1: 네셈차
0: 텐 밍메루야데 켄치부리샤 탱마카즈 루스르데게 인지민지디지 양년가 요소나 탱마카 직 망으로 당고야 당아조 네바 니마질 직니 마리 명슈레 둥게 Tā mēngdū zāne nēba nīshūl haqzī shāk chū chē gu dū zāne chē cābē shūgul nēyō gāngā nyamdō lā mīngmē lūp tāndi lūp guwā rī.
1: Nēsē mzī lā.
0: Lūp dū zāne nēba nēyō kājī gī yāgu chēn sēng mūndu gā. Tā mīngmē lūp dū zāne o dīgē mā sē na tā nēba lū pā chīn chē mīngmē lūp dū zāne yā tāk tā dē guwā mā rī.
1: Nēsē.
0: Tā mzī yā nyāngā mā ngā yuwa bē gī nēba lū mīngmē dīk zā tūy bā lū gu yā. Nyung e nepa la gyundan shi xa che nima jila tengma chu lu se ya di Gwanda cho zui gebya ki ming me che gomu nyaga la me shek zi chu ya da Di ge ganga ta di gyundan ri
1: Lise
0: Nyanga ma nga yue so na di la tueba che ni nima jila tikba ju zi lu gu ya Nya gu kub gyo gu ya da din dek ne zui tuan yung gu du wa Ta di du za ne yinji minji sanyi shio si so na nepa chi ni sanyi yung gu ya
1: Lise Shak ju cha ta ya nang chu dan chen re shu ya yu ma riba
0: Lari
1: Tā shākchū mā shī līk trū chūmbu tī tī lī kīrāngkē sīngā nā lōl pā pī jē mīng mē lū yā tā sē chū lū tō nā nā yā tī mī yī nā tā chāng chā chui tē nā yā rībā lā hā chāng kē chīm rī rībā
0: lā kē chīm shī hū rī shā
1: lē sē lā tā sīngā nā lō kī gā nā chū tō nā nā yā tī chū yī nē lē tā kīrāngkē shākchū kī pēn chē tī tā tē gā jirwā yō rībā mī jī lā mē shī chēn kīrāngkē shākchū tī līk trū yā gu shīb chī chūng yū bī nē lē kīrāngkē sīngā nā lō lū pī tū tā chā lā jī bū kī nā yā tā mī lū pū pū tā nā yā rībā lā tī mī tā gā nā chū chū mā chā sō bā bā tā nā yā kī tā nian gā chī wē nē tūn tī chē kīrāngkē tō nā mā nā bī nā mī nā lō lī yā chā shū yā tā nian gā kī bī yā sō kī nāng chū tī yō shīb chī rībā mī jī lā lēsē tī mī am jī lā gā nchū shū yā jī lā Tīng tūyī nā tāngā nā dzū mī māngwā chī kī tū nā lō lī yā Tā kē chīm nē, pā chīm nē tī nā Kēng kūl mō tō pō mē bē nā wā tīng chē yung wū tōng wā lā Tūyī ngū tō tīng tūyī kī tāngā nā dzū shū nū māngwā chī kī mī pē chū tā yā kī kūm shī tī yā gu mē pā rā lā Tā tūyī kī ngā nā dzū lō mā chū ngā nē shū nā lō pchū ngā kī gā lē tī nē hā chāng chēm bā yī mā tā Shū lē khā nā shū kēn chū nē lē tā tūyī rīng bū kī rā ngī tā nian shī tī nē lē yā sī chē shū gu yā rā lā Yā sī ngā nā pā pē chē mā sī mī yā gu tū chū lī nē lē lō sē chē hā chāng kī tā nā gu yīn bē kuyu din zhe wo li ya, da lak do kha,
0: rwa la,
1: zhu rin mu zi na ya, da se zhu wun e xe nan, tu kyo nga nan zu da, kya go rik dan sik se rik so mang go xe ra chwe nang go rwa la, tin zhe yun du zan ba, da tin du yin na, ge zhib ne tan, da nga nan zu ming ne mang go chi, gen gun zhu go li na ya, din zhe ma yin ba, da rim xin lo na chung lu chung zhu yu be, na wa din zhe dung an la, di mi da nga nan zu tu kyo, lo na chun chun chun wun e xu bin da to na nang go ya din zhe chi, am zi la ki rang ge, da nga nan zu ten gu xe na ro na xu yin la,
0: la si la, 당한주 보고 인선 다 퇴산 얼 중심 망구지 되네 락도 가바지야 다
1: 리발
0: 디도가 다 디긴베기 된 저르네디 망구시부지 용 용길
1: 네셀
0: 한 멕시케 고야다 디게체 다 맥시 개베슈글 가지기다 밤에기 응원에 시에서는 다 보고 맥시 개 먹어나 약시에서라지 지도와
1: 러시아
0: 맥시 개비하기 체시 딜레윤에 가지기 맥시 맞춥체 밤에 달로 달로 맞게 되셔 맞게 달로 파자시한 시엔 보고 충찬 맥시 개나 딱다 되면 다 맥시 개비야 차니 맥시 맞게나 되네 미르 균시부치게
1: 난 도장 파야도 저래 균치여드베
0: 파르그르라 되네 가지기 자국버차니 메시 도수 안주 비차샤나 납자 두께리에서나 통제디 직사려고도 디야 텐투고 말이
1: 아
0: 당한서 비차샤나 인장마
1: 주지치투고 말이
0: 주지치투고 말이 장마 누구디 님부 유두자네 코 존사나 사토그로 봐 타고 타고 직차사서나 텐 존사가 주두자네 존제 산토 말이 디긴베 당한서 밤에기 템부글 메시 지야디 인지 민지 개첨부리샤 답 퇴산부고 제단체에서는 로레르르 딱제르르 최고야데 개첨부시부리샤
1: 다
0: 메시 겹겹이 인소나 다와 추출 다까지 그때치에는 파제디야 싶지 파르용고도와
1: 네선
0: 중심 망고체 때네 락도 카발로 제무제야 망고손자 거기 미기 갈레캄 벗은 말에
1: 디 유튜브 챔버 임
0: 손자 거기 메시 겹자데야 파리아데 하장
1: 슈크체부도
0: 뉴부인바
1: 레센다
0: 데이긴베게 인지민지 밤에 섭서체니 다 중시 체차소나 락도 카바 마제야 치로로 참장 치고야
1: 타른보
0: 다른고 다야다 된소 이나 개첨부 시부리샤
1: 레세
0: 다 되네 디체 안소 다 겐괴이네 다 퇴사 락도 카바 다 더인 다야 망구 디치두자네 미줄로야 기 최소로 미
1: 오에마초
0: 오에마초치야 감부치야
1: 미
0: 마데치야 된주 간가 디리샤 미 칼레 카차베 겐리샤 다 디긴베 기테네 더위 명즈시야
1: 레지질
0: 몰
1: 저라디 겐디 데투 도관 라도 하바 두즈링 부치야
0: 두즈링 부치야 데미 칼레 카차나 디치두가 미치야다 디게 간가 디치기 Then they came back, Cantata Milling as Society, catch him Shiburisha. Tangema Tinsu Lakto Kabat, the Medus and a Milling as Shibuchiori. Jungshi, Ningaman and Zuk that Munishes on any Jungshi Mangushita Yomarba.
1: Lashin
0: and Zuk the Dus and a Mishi Kabiaki, Tinjit
1: Kimye
0: Nuri. That was some book Jungshi Manga Gangla,
1: Lakto
0: Kabataya, Tatin Zemu di Kasayoshi Ziaki, Dig Chagin the Udus and a Mil. 균시부치기도와 갈레카찬
1: 질
0: 되네 디긴베기 다 섭섭치고야 디 가장 개치부리샤
1: 레센
0: 당 아주 맹가리 한다 디 니요리 인 미기 카사 도슈디 마파야 기밍메치 갸자려고사 려고치기 아토핀스야 밍메지요리
1: 레센
0: 다디 데네 다디 제단체에서는 공의 내가 남은 티퍼지 루소나 로 숨네 중이 바르기 부글
1: Lise.
0: Nya lu sona gyaja di ma pa ya ge nubo di do.
1: Lise.
0: Di ikin be ge ta ngan zu yu ge han da me dip di ne pa pe ju dan ya yin.
1: Lise.
0: Dan che ten di ge bu gu ki han de rab rik ne di dik zi la.
1: Chun
0: zin tu ya ki di yu la.
1: Lise. Lise. Lise. Da ngan zu lo sum ne lo chung yi par ki chu gu yu pi ni ya pam lin ge ge ya di ya la tona na ya rwam zi la.
0: Tona che go ya.
1: Nibar tu kiran ge ta ming ne gor ki gun shi ta ngan zu pam rin yin wun ne shu bi ne le di te ki si zi ta din zi jang ya wun ne ke shim si ra shi rit wan. Na am zi la gor shu bi ne xin che ta ngan zu mi si dik jo che ya tu zi le ne le pam ka ji ge ta ta na chung cha xia de mi si din zi shu je ne ngan zu yong su nun chu dawa din zi rit wan. Tāng nāng zhū tsōwē nā lōlī nēlē mī tāng zhīwē nōng chūng kī tīng zhē nāng tāng māng gu shī rāng yō rībā lā tsōwē nā lōlī.
0: Tēn mī tōng yā tī rīmshīn gyōr gyōr chīn.
1: Rībā mī tī lā. Lē sē lā tāng nāng zhū tū chāng tī hā chāng kī tōp jī lē bā tāng lāk tūng tū tāng nāng zhū tū yū rīngbū sā tō rī tsō nē chē tē bē tāng nāng zhū shū nū tsū yō nē shū bī nā tū yū gu nā chī bā shī rā shū yā tāng xē lā tā khā sā bā tāng tī mīng kī tāng nāng zhū chā xē chī wē sī rī māng gu chū yā rībā
0: tā kwa tū ngār chā ngār chā māng chā nē yā tī yā
1: pā tū gu ngō rībā lā mī
0: chī lā tā tā tēn zhū jian lī bā
1: chī rī tā tāng nāng zhū chō gu lī rī tī rībā
0: rī lā
1: Lese mjila.
0: Mang chane di chigi.
1: Lese lese. Pa mangbo chigi tu na loli ya da seri di zu da mil nui a yu go nye mangbo yorba.
0: Zil.
1: Lese mjila. Da ngan zu pa ma su ngu ne shu bi ne le da ngan zu chu gui da mil sung gyab chi a ki genzi mangbo chi da pa me ga le duwa.
0: Pa me ga le le xia. Pa me ga di ma che chi. Ka chigi ta buku chung cha xia. Mek xie yangsi yangsi la zhugi ten ngan di me sik duwa.
1: Che zang.
0: Ta di yi na bai di ha chan nung zhugi
1: Listen,